0: સમાચારના સાથે મેં શંભુ સિંહ અર અભે સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકાર દિશા 2.0 યોજનાને મંજૂરી દે દી હૈ. ઓ કાર્યક્રમ ઇન સાલ પહેલી અપ્રેલ હું 31 માર્ચ 2031 તા 5 સાલ તૈરી અવધિ રહે સારું નવા રૂપમાં લાગુ કર્યો જાયેલા. 255 કરોડ રૂપિયારા વિત્તીય પરિવહન વાલી એ યોજનારો મકસદ હર રહેવાસી તાઈ ન્યાય રી પૌ સુલભ એર મજબૂત બનાવણો હૈ. આ દેશરા 16 સતત વિકાસ લક્ષ્યાં રી પ્રતિબદ્ધતાને આગે વધાવે હૈ. એણને વિકસિત ભારત 2047 રા વિઝન હોય જોડી જ્યા હૈ. કેન્દ્રીય કાનૂન મંત્રી અર્જુન રામ મેઘવાળ મુજબ દિશા 2.0 માય પ્રૌદ્યોગિકી સક્ષમ ન્યાય વિતરણ સારું વિધિ સંજીવની નામ રો નવો ઘટક પેશ કરી જ્યો હૈ. ટેલી લોરી મારફત ગ્રામ પંચાયત થર માથે વીએલઈ કાનીઓ 2.5 લાખ સામાન્ય સેવા કેન્દ્રા રા નેટવર્ક રૂ સગળા લોગાને મુકદમા માય પહેલા મુફ્ત કાનૂની સલાહ દી જાયેલા. સાથે કાનૂની જાગરૂકતા અર સાક્ષરતા સારું ઓનલાઈન અર ઓફલાઈન અભિયાની ચલાયા જાયેલા. નવી દિલ્હીમાં બ્રિક્સ રા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસએ રી આજ બેઠક વી. દો દિન રી ઈ બેઠક રી સદારત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ કર રહ્યા હૈ. ઇણમાં સમૂરા 11 સદસ્ય દેશા રા સુરક્ષા પ્રમુખ હિસ્સો લે રહ્યા હૈ. આ દેશામાં ભારત, બ્રાઝીલ, ચીન, મિશ્ર, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, રૂસ, સાઉદી અરબ, દક્ષિણી અફ્રિકા અર સંયુક્ત અરબ અમીરાત ભેળા હૈ. અબારમાં ગેર પારંપરિક હિફાજતી ચુનૌતિયા બેઠક રો ખાસ મુદ્દો હૈ. ઇણમાં રાષ્ટ્રીય હિફાજત રા ખતરા ને તેજી બદલતા સ્વરૂપ અર ઉભરતા સુરક્ષા જોખીમાં માય નવી તકનીકરી ભૂમિકા માથે ચર્ચા કરી જાવે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા આજ નીતિ આયોગ રા સદસ્ય પ્રોફેસર કેવી રાજુરી મોજુદગીમાં અહેલકારા રે સાથે મીટિંગ કરી. મુખ્યમંત્રી રહેવાસ માટે હુઈ ઈ બેઠકમાં વિકસિત રાજસ્થાન રા સંકલ્પને પૂરો કરણ સારું જિલ્લા આધારિત વિકાસ મોડલ માથે ચર્ચા કરી જી. ઇન રે તહેત હર જિલ્લામાં આકાંક્ષી ઉપખંડાને જોડતા સ્થાનીય જરૂરતા એ સંસાધના મુજબ વિકાસ યોજનામાં બનાવવાની વાત કહી જી. આમાં માલી ગતિવિધિયાની રફતાર વધ શકેલા સાથે સ્થાનીય થર્માથે રોજગાર એર નિવેશ રા મોકાઈ મિલેલા. જંગલાત મહેકમારા મંત્રી સંજય શર્મા સીએસઆર નિવેશ હું સંરક્ષિત વન હલકામાં વિકાસ માથે જોર દીયો હૈ. શ્રી શર્મા આજ સવાઈ માધુપુરમાં રાજ્ય થર્રા સીએસઆર કોન્કલેવરા ઉદઘાટન સત્રમાં બોલ રહ્યા હા. વણા કહ્યો કે જંગલાત મહેકમો અર કોર્પોરેટ હલકારી સાજેદારીઓ વન્ય જીવ સંરક્ષણ જૈવ વિવિધતા અર ઇકો ટુરિઝમ માથે ચોખ્ખું કામ કર્યો જા શકે હૈ. દો દિનરા ઈ કોન્કલેવમાં રાજ્ય દ્વારા સંરક્ષિત વન હલકામાં સીએસઆર મારફત કર્યા જાવણવાળા કામા માથે ચર્ચા કરી જાવે. રાજસ્થાન એટીએસ જયપુર જૈશ એ મોહમ્મદ રી કથિત રૂપ જોડી એક મહિલાને ગિરફ્તાર કર્યા હૈ. મિલિટરી ઇન્ટેલિજન્સ રી સૂચના માથે પકડી જી બબીતા ધાકડ ઉર્ફ ખદીજા નામરી આ મહિલા સવાઈમાધપુર જિલ્લારી મૂળ રહેવાસી હૈ. શરૂઆતી જાણકારી મુજબ આ લાંબા ભગત દેશ વિરોધી નેટવર્ક સાથે કામ કર રહી. પોલીસ અધિક્ષક મનીષ ત્રિપાઠી બતાયો કે યુએપીએ એક્ટ તહેત ગિરફ્તાર કરી જી. આરોપી મહિલાને અદાલતમાં પેશ કરી જ્યા જેઠે ઉણને 27 જૂન તાઈ રિમાન્ડ સારું ભેજ દીધી જ્યા હૈ. એ સમાચાર આપ આકાશવાણી જયપર અજમેરું સુન રહ્યા હો. સંસદીય કાર્યમંત્રી જોગારામ પટેલ અર ગૃહ રાજ્યમંત્રી જવાહરસિંહ બેઢમ આજ જયપરમાં સમાન નાગરિક સંહિતા યુસીસી ને લેર પ્રેસવાર્તા કરી. શ્રી પટેલ કહ્યો કે ઇણમાં સમાનતારી ભાવનાને બધાવો મિલેલા અર સાથે ભેદભાવને કમ કરણમાં મદદ મિલેલા. રાજ્ય સરકાર યુસીસી લાગુ કરણ રી દિશામાં કદમ વધાવતા વિધેયક લાવણ સારું ઊંચા થર્રી કમિટી બનાઈ હૈ.
1: રાજસ્થાન સરકાર નાગરિક સંહિતા કાનૂન બનાને હેતુ એક વિશેષજ્ઞો કી કમિટી કા ગઠન કિયા. ઉસમેં માનનીય ન્યાયમૂર્તિ શ્રીમતી રંજના પ્રકાશ દેસાઈ સેવા નિવૃત્ત ઉચ્ચતમ ન્યાયાલય કી ન્યાયાધિપતિ રહી હૈ. વો હમારી ઇસ કમિટી

0: આપણે સલાહ લેતા રહેવા કે ભાઈ પશુને ખાસ તૌર કોણ સી ચીજ હૈ જે કે આપણે દેને સે પશુ નિરોગ રહે ઓર બીગ શરીર કે મને કમજોરી નહીં આવે. બોળા દૂધ દેણ વાળા જગા પશુ જે આવાર આપા વાત કરને આગે 20-20, 30-30, 25-25 લીટર જગા દૂધ. अब वहाँ पशुओं के लिए देखो खाने की व्यवस्था भी अलग ही हुए. आ तो है को नहीं के भाई जहाँ और पशुओं ने आपा खाना देने लाग रहा है बीतो ही जो खानो दानो बिन देशा तो आपा इतो दूध काट ले.
1: हाँ.
0: फिर तो धीरे धीरे पशु को जो शरीर है वो कटन लाग जाओ. तो वहां के लिए जगह खाने की व्यवस्था अब देखो के और चौखे होनी जरूरी है. अब अरे आखे को देखो टाइम आवा लाग गए फिर क्या होने लाग गए चारुका ने देखो के जमीन की आपा ने हरी नजर आने लाग रही है. तो जे घास की व्यवस्था होने लाग जाए आपने તો હરિયો જો ચારો હે વો પશુને સુખે ચારા કે સાગે સાગે દેનો બહુ જરૂરી.
1: તો દેખો કે એક ભજન હે જો કિસાન ભાઈ ઓર સુના દે જીવડો કર લાગો
0: સુનાઓ સા
1: હે લ્યો સુનો સા.